0: ગાડી મેંદુર કોરી 11 ગાડી ફાનર મિનિટ મી દિવેહી રાજ્ય ગાડુ
1: મી 18 હરમ મતેગે ઉમર ફરે ખાસ કોરે ફા પ્રોગ્રામે મે પ્રોગ્રામ ગા 18 હરમ દશગે કુડ કુ દેના નોગળે અડા વાહક હરમ એકશી ગેમ વે
2: હફતાગે વાહકા

ફહે એ બુદુ એવરેન જવાબે નુ દેખમાય એવરેન ગેલ્લુમે આદિ મમફાય દિનુવેસ એમ મિલકુવેગેન વાખં એવરેન નેંગની હિયે.

0: એક આવે સોલહ હજાર સાડસ તે એકસાડીસ સાથે હાથે જૂન બે હજાર છવ્વીસ હું અદાતળ ઉતુરબુરી નીલંદુ મેજિસ્ટ્રેટ કોર્ટ નીલંદુ દિવેહિરાજે નંબર હસ્તે એક ફસ્તોળસ આશે બી ઓબ્લિક બે હજાર છવ્વીસ ઓબ્લિક થીને યુલાણ કોટં હાજરોમાં અંગા યુલાણ કુરું સેનુ હિતદુ દિલશાદુગે ફારિસ અબ્દુલ્લો આઈડી કાર્ડ નંબર એ દે નુએ સુમે સુમેં હતે સુમકી મે કોટં હુશેળી ફાવા સાબિતુ હરદ ફેસાણુ દેખમુગે મસલયકા વરિવુમં એદી હુશાળા ફાવા મિદે મસલયા ગુળગે મે કોટં હાજરોમાં અંગા કોટં હાજર નુએ ફાવા ફરાતિકે એહેં કમુન સેનુ હિતદુ દિલશાદુગે ફારિસ અબ્દુલ્લો ફનરજુન દેહા સબ્બીહુગે સબ્બીસ વણ દુઓહુગે એગ્ગડી સુમિનેટ ગાફાલિફ નિલંદુ મેજિસ્ટ્રેટ કોર્ટં હાજરુમાં અંગા ઇઉલાણ કુરમે આદિ દેન્નઈ ફવા તારીખ ગાડિય કોર્ટ હાજરુ નુવેજ્જેનમ સેનુ હિતદુ દિલશાદુગે ફારિસ અબ્દુલ્લો ગૈરુ અબ્દુલ્લોગે ગૈરુ હાજરુગા મસલ હિંગા નિમ્માણિકમ ગાવેસ સેનુ હિતદુ દિલશાદુગે ફારિસ અબ્દુલ્લોય અંગા ઇઉલાણ કુરમે એકાવીસ સોલ હજાર સાદસ તેક સાળીસ હતે હતે જૂન તેહા છવ્વીસ અળગણગે મમ્મ સીનુ મરદુ ફેદુ રે અલીવાગે સોબિરા અહમદ વણી દેહા સબ્બિસ મે સબ્બિ હુગાણી આવેફઈ વીમા મમ્મગે મચ્ચંગ એવેસ દરણ્ય નુત વસિયતે વાણમ હેદ્દુ હોગે તેરેગા અળગણડા ગુળવા એકણ્ણિમ મેવું એતેમે આ ઇલાગ ફરાતુ અહમદ સાઈદ ફોન હતેં હતરેં એકે ફહે નુવેં હતે ફહે હતેં હતે દે એકે ફહે ફહે એકે અળગણગે લોબેતી બાપ્પ કાફ ગુરાદુ વાલુગે હસમ ફુઆદ વણી દેહા સબ્બીસ મે ફસવણ દોહની આવીફે વીમા બાપ્પગે મચ્ચં એ વિસ્તારણ નિનુ તવસિયતે વાણમ મિયદું ફેશગેં એમમસ્તુગે તેરેગા અળગણડા ગુળવા એકણ્ણિમ મેફું એદેમે આઈલાગ ફરાતુ નિશા ફુઆદ ફોન હાતે ફહેં હતરે હાતેં હતરે હાયં આશે અળગણગે મામ્મ મીમુ હુળંગુગે હબીબા ઇબ્રાહીમ હબીબ વણી દેહા સબ્બીસ મે આશા વિસ્વણ દોહની આવીફે વીમા મમ્મગે મચ્ચં એ વિસ્તરણ નિનુઓ તવસિયતે વાણમ ફહે જુલઈ દેહા સબ્બીહુગે કુરિં અળુગંડા ગુળુવા એકણ્ણિમ મેવું એદેમે આઈલાગે ફરાતું ફાઈદ ફારુક ફોન નોએન નોએ સુમેં એકેં હાયેં એકેં એકે અળગણમેંગે બાપ્પ શાવિયની મારોશી ગુલ્લલાગે અબ્દુલ રહમાન ઇબ્રાહીમ વણી દેહા સબ્બીસ મે એતિરિહુગાણી આવીફઈ વીમા બાપ્પગે મચ્ચં એ વિસ્તરણ નિનુઓ તવસિયતે વાણમ એમમસ્તુહગે તેરેગા અળગણમેન્ના ગુળુવા એકણ્ણિમ મેવું એદેમે આઈલાગે ફરાતું ઝિયાઉલ હગ્ગુ ફોન હતેં હતરે દે તિનેં હતરે તિને ફહે મોહમ્મદ અબ્દુલ રહમાન ફોન નોએન નોએં આશે એકેં હાયેં હાયેં હાય રમલા અબ્દુલ રહમાન ફોન નોએં હાયેં આશે એકેં હાય તિને તિને અળગણગે બાપ્પ હા ફોની ફોનીમાગે મોહમ્મદ વહીદ વણી દેહા સબ્બીસ મે ફંસ વિસ્વાણ દોહની આવેફ વીમા બાપ્પગે મચ્ચં એ વિસ્તરણ નિનુઓ તવસિયતે વાણમ ફણર દોહગે તેરેગા અળગંડા ગુળુવા એકણ્ણિમ મેવું એદેમે આઈલાગ ફરાતું હસમ વહીદ ફોન હાતેં હતેં હતે તેને ફહેં હત્તરેં આશે ગાડી મિહર હેગ્ગડી સા હેગ્ગડી ફંસાસ મિનિટ મી દિવેહિરાજ જયગઢ
1: ದುನಿಯೆಗೆ ಹತರು ಬಿತು
2: ರಾಜೆಗೆ ಉತುರ ದೇಖುನು
1: ಖಬರ ಮೌಲೂಮಾತ್
2: ಹುಟ್ಟು ಮೆನ್ನೆತಿ ಸವ್ವೀಸ್ ಗಡೀರು
1: ದಿವಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು
2: ಎಂಗ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡ ನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ದಾರಿನಕ್ಕೆ ಮ್ಯಾಂಗಲ್ಲೋ ಹವಾಲ್ ಕೊರವ ಫಾವಾ ಅಮಾಣಾತೆ
4: ದಾರಿನಕ್ಕೆ ಮ್ಯಾಮೆಫ್ಯಾಂಗೆ ಲೂಲುಗೆ ಫಿನಿಕಂ
3: ಎ ದಾರಿನ ಹಿಯಮಕು ದಕ್ಕ ದಿನಮಕಿ ಮ್ಯಾಂಬೆಫ್ಯಾಂಗೆ ಜಿಮ್ಮಾರ
4: ಏ ಹಿತ್ತಕುಗೆ ಮಾಮಿಲಾಮಿಲಿ ಏ ಹಿತ್ತಕುಗೆ ಮಾಮಿಲಾಮಿಲಿ ಏ ಹಿತ್ತಕುಗೆ ಮಾಮಿಲಾಮಿಲಿ
5: ಬುರಾಸ್ಪತಿ ದುಹುಗೆ ಮೆಂದರು ದೇಜ್ಜಹಾಯಿರು ರಿಪೀಟ್ ಹುಕುರು ದುಹುಗೆ ರೇಗನು ದಿಹೆಜ್ಜಹಾಯಿರು ಅದಿ ಹೊನ್ಹಿರು ದುಹುಗೆ ಮೆಂದಂ ಎಕೆಜ್ಜಹಾಯಿರು
6: ಇತ್ತಕುಗೆ ಮಾಮೆಲಾಮೆಲೆ